0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર. બુધવાર તારીખ 24મી જૂનના કાર્યક્રમમાં હું મીરાની મહેતા આપનું સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાનો સ્વીકાર કરીએ છીએ. આજનો રેડિયો કાર્યક્રમ ગુરંગાઈ રાષ્ટ્રના કેમેરેગલ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી પ્રસારિત થાય છે. આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. કેમ છો મિત્રો? મજામાં તો છો ને મિત્રો? ઘણા બધા દિવસો પછી આપની સાથે મુલાકાત થઈ રહી છે. આશા રાખું છું કે આપ સૌ ક્ષેમ કુશળ હશો. આવો મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ અને કાર્યક્રમની સૂચિ મેળવી લઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે મેળવીશું ઓસ્ટ્રેલિયાના સમાચાર અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેના 6 મહિના વીતી ગયા છે. ત્યારબાદ શું પરિસ્થિતિ છે તે અંગે આપણને ચિતાર આપશે અંજલિ ગજ્જર. એ પછી આપણને હિરેનભાઈ મહેતા આપશે ભારતના સમાચાર અને કેનબરામાં ઓસ્ટ્રેલિયાનો સૌથી અનોખો કહી શકાય તેવો ખજાનો આવેલો છે. જી હા, 1,25,000 બરણીઓમાં રાખવામાં આવેલા માટીના સેમ્પલમાં 20% રહસ્ય હજુ પણ અકબંધ છે. આ અંગે આપણને માહિતગાર કરશે સુષેણભાઈ દેસાઈ. મિત્રો, સિડની નજીક આવેલા એક ખેતરમાં શિપિંગ કન્ટેનરની નીચે જમીનમાં નકલી તળિયું બનાવીને છુપાવેલા ગુપ્ત ભોયરામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. તે અંગે વિસ્તૃતથી માહિતી આપણને આપશે સુષેણભાઈ દેસાઈ. મિત્રો, કાર્યક્રમના અંતભાગમાં સંગીતની મજા આપણે ચોક્કસથી માણીશું. અને હા, કાર્યક્રમ દરમિયાન તમારે જો કોઈ સંદેશો અમને મોકલાવો હોય તો તમે મને SMS કરીને તમારો સંદેશો મોકલાવી શકો છો. અમારો નંબર છે 0439-799-767. આવો મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ અને મેળવીએ ઓસ્ટ્રેલિયાના સમાચાર. નમસ્કાર. બુધવાર તારીખ 24મી જૂનના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો મીરાની મહેતા પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. સામાજિક સેવાઓના મંત્રી તાન્યા પિલબર્સકે કહ્યું હતું કે પેઇડ પેરેન્ટલ લીવ એક એવી નીતિ છે જે વન નેશન લીડર પોલિન હેન્સનના હાથમાં સુરક્ષિત નહીં રહે. હેન્સને તેમના પ્રથમ નેશનલ પ્રેસ ક્લબ સંબોધન દરમિયાન પેઇડ પેરેન્ટલ લીવ પરના તેમના વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર સ્પષ્ટતા કરી છે. ક્વિન્સલેન્ડ સેનેટરે કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓને સંદર્ભની બહાર લેવામાં આવી છે અને તેમનો તેને દૂર કરવાનો કોઈ ઈરાદો નથી. ઉલ્લેખનીય છે કે 21મી જુલાઈથી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી પેઇડ પેરેન્ટલ લીવ 120 દિવસથી વધારીને 130 દિવસ કરવામાં આવશે. વિશ્વભરના 40 મેયરોએ અર્બન ડેટા સેન્ટર્સ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું સંચાલન કેવી રીતે થાય છે તે આકાર આપવા માટે જાહેર કરાયેલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. C40 સિટીઝ, કે જે લગભગ 100 શહેરોનું જોડાણ છે જે આબોહવા પરિવર્તનને પ્રભાવિત કરવા માંગે છે, તેને લંડન ક્લાઇમેટ એક્શન વીક દરમિયાન તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. મેલબર્નના લોર્ડ મેયર નિકોલસ રીસે પણ કહ્યું હતું કે આ કરાર શહેરી ડેટા સેન્ટરનો વિકાસ સારી રીતે કેવી રીતે થઈ શકે તે માટે એક દ્રષ્ટિકોણ રજૂ કરે છે અને સ્પષ્ટતા કરી હતી કે તે શહેરોના કુદરતી સંસાધનો, ઊર્જાની કિંમતો અને આબોહવાના લક્ષ્યોના ભોગે તો નહીં જ. ફ્રાન્સમાં દેખરેખ વગરના વિસ્તારોમાં તરતા સમયે 40 લોકો ડૂબી ગયા છે કારણ કે લોકો યુરોપના મોટાભાગના ભાગોમાં ફેલાયેલી ગરમીના મોજાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટન, ઇટાલી અને સ્પેન પણ ભારે ગરમીની ઝપેટમાં છે. કેટલાક પ્રદેશોમાં રેકોર્ડ તાપમાન શાળાઓ અને પરિવહન નેટવર્કને ખોરવી રહ્યું છે. વિશ્વ હવામાન સંગઠન અનુસાર યુરોપ વૈશ્વિક સરેરાશ કરતાં બમણાથી વધુ તાપમાનને ગરમ થઈ રહ્યું છે જેના કારણે ગરમીથી લાંબા ગાળાની અસર થઈ શકે છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે શહેરના ક્લાઇમેટ વીક કોન્ફરન્સમાં બોલાવવા માટે લંડનમાં છે. તેઓએ કહ્યું હતું કે પર્યાવરણીય આફતો વધુ વારંવાર, વધુ વિનાશક અને વધુ ખર્ચાળ બની રહી છે. વિઝા ગેરરીતિ બાદ દેશ નિકાલનો સામનો કરી રહેલા ક્વિન્સલેન્ડના એક પરિવારને ઇમિગ્રેશન મંત્રીના હસ્તક્ષેપ પછી કાયમી રહેઠાણ આપવામાં આવ્યું છે. ફિલિપિનો રેના નાંગન અને થાઈ કરીન યેચોકુ, જેમને 8 વર્ષનું બાળક છે, તેઓ 18 વર્ષથી ટુવોમ્બામાં રહ્યો છે અને ત્યાં એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે. તેઓએ કહ્યું હતું કે ભૂતપૂર્વ એમ્પ્લોયર વિઝા અરજી પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા પછી કાયમી રહેઠાણ માટેની તેમની અગાઉની અરજી સફળ થઈ ન હતી. ગયા વર્ષના અંતમાં મંત્રી હસ્તક્ષેપ માટેની પરિવારની અરજી નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે તે જાહેરહિતના કેસ ન હોવાનું જાણવા મળ્યું હતું. રેનાએ SBS ફિલિપિનોને જણાવ્યું હતું કે તેઓ આ પરિવર્તનથી ખૂબ જ ખુશ છે અને સમુદાય દ્વારા બતાવેલા સમર્થનની પ્રશંસા કરે છે. અને હવે વિદેશના સમાચારોમાં, સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ કહ્યું હતું કે એક સ્થળાંતર યોજના શરૂ થઈ રહી છે, જેમાં 11,000 ફસાયેલા ખલાસીઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠને આ યોજનાની જાહેરાત કરી હતી, જેમાં ઓમાન તરફથી જહાજો સ્ટ્રેટમાંથી કેવી રીતે મુસાફરી કરી શકે તે અંગે સૂચનો સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે કહ્યું હતું કે આ કામગીરી ઈરાન, ઓમાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને દરિયાઈ ઉદ્યોગના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ હતા તારીખ 24 જૂનના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, તમે તો જાણો છો કે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના આજે 6 મહિના પૂર્ણ થઈ ગયા છે. વિશ્વભરના દેશો જ્યારે આ કાયદાનું અવલોકન કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્તરે કિશોરો, વાલીઓ અને મનોવૈજ્ઞાનિકો વચ્ચે તેને લઈને વિવિધ મંતવ્યો આવી રહ્યા છે. કેટલાક નિષ્ણાંતો તેને સામાજિક સ્તરે સકારાત્મક શરૂઆત ગણાવે છે, પરંતુ યુવાનો ટેક કંપનીઓ સામે કડક પગલાંની માંગ પણ કરી રહ્યા છે. આવો અંજલિ ગજ્જર પાસેથી મેળવીએ વધુ માહિતી આ અહેવાલમાં.
3: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
4: ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અમલમાં આવ્યો તેને 6 મહિના વીતી ચૂક્યા છે. ત્યારથી વિશ્વના અન્ય દેશો પણ આ દિશામાં પગલાં ભરી રહ્યા છે. નિષ્ણાંતો આ પ્રતિબંધની સકારાત્મક અસરો તરફ ઇશારો કરી રહ્યા છે, પરંતુ આ અંગે કિશોરોનું શું માનવું છે? આવો વધુ જાણીએ આ અહેવાલમાં. વિશ્વમાં પ્રથમવાર લેવાયેલા એક અભૂતપૂર્વ નિર્ણય અંતર્ગત ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હેઠળ સ્નેપચેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રેડિટ, થ્રેડ્સ, ટિકટોક, એક્સ અને યુટ્યુબ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ કંપનીઓ સગીરોને લોગિન કરતા રોકવામાં નિષ્ફળ જશે તો તેમને 4.5 કરોડ કરતાં વધુ ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે મહત્તમ 49.5 મિલિયન ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સિડનીના 16 વર્ષીય સોશિયલ મીડિયા યુઝર ઇલા મેનનનું માનવું છે કે આ પ્રતિબંધમાં સિસ્ટમની ખોટી બાજુને નિશાન બનાવવામાં આવી છે અને વાસ્તવમાં યુવાનોને બદલે કંપનીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.
5: Young people, like, they should make the companies do better and get fined if they don't.
4: બીજા એક 16 વર્ષીય કિશોર ઇલિયાસ પેટ્રિકિયોસ પણ આ વાત સાથે સહમત થતા જણાવે છે કે સોશિયલ મીડિયા પર નકારાત્મક સામગ્રી આવતી અટકાવવી જોઈએ, જેથી બાળકોએ તેમનો સામનો જ ના કરવો પડે.
6: Stop bad stuff from going on social media and then they won't experience it. Like, what? Yeah. Why is it there in the first place?
4: કાત્યાના ડાગારીન આ સંપૂર્ણ પ્રતિબંધ અંગે આશંકા વ્યક્ત કરે છે. તેમના મતે બાળકો ઓનલાઈન શું જોઈ રહ્યા છે તેની જવાબદારી માતા પિતાની અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની હોવી જોઈએ. તેઓ ઉમેરે છે કે સ્કૂલોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ વધુ વ્યવહારુ અને અસરકારક પગલું છે.
7: I think parents have a really big responsibility to make sure they know what their kids are seeing online and make sure like their kids aren't on social media too young or they could set up parental restrictions or something, and apps have a big responsibility that some of them, especially Instagram, aren't doing to monitor what is shown on the platforms. Like, there's so many videos of people just dying and no one does anything about it. I think something that did have a big impact on, like, what kids were seeing and just, like, how much time they were spending on social media was definitely the ban in schools. So I think more things like that that are actually more tangible are much more helpful.
4: કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે પ્રતિબંધિત પ્લેટફોર્મ્સ પર સગીરોને એકાઉન્ટ ખોલતા રોકવામાં આવી રહેલી મુશ્કેલીઓ છતાં હવે તેની સકારાત્મક અસરો દેખાવાનું શરૂ થઈ રહ્યું છે. સિડની યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશનના ડોક્ટર તિમોથી કોસ્કી આ ફેરફારને એક સકારાત્મક શરૂઆત ગણાવે છે. સમાજશાસ્ત્રના નેટવર્ક ઇફેક્ટ સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા તેઓ જણાવે છે કે જેમ વધુ લોકો જોડાતા જાય તેમ અન્ય લોકો પણ ખેંચાય છે. તેવી રીતે જ જ્યારે એક મોટો વર્ગ સોશિયલ મીડિયાથી દૂર રહેશે ત્યારે અન્ય બાળકો પણ તેનાથી દૂર રહેવા પ્રેરિત થશે.
8: This is the beginning of something. What we talk about in sociology is something called network effects. Basically, the more people that are on it, the more people are on it. The more people that are on it, the more people are on it. So we can hopefully start to see the opposite starting to happen, where increasing numbers of kids, increasing groups of kids are not in that space.
4: Western Australia University-ની School of Psychological Science-ના પ્રોફેસર કેથરીન મોટેસ્કી આ પ્રતિબંધની અસરો અને તેની અસરકારકતા પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાના વર્તમાન વાતાવરણની સરખામણી એક કાદવ સાથે કરે છે, જેમાં સુધારો લાવવાની જવાબદારી નફો કરતી આ ટેક કંપનીઓની હોવી જોઈએ.
9: It's a swamp. I think we can all agree it's a swamp, right? And so these are companies who have served up a swamp. It doesn't have to be this way. And so how can we keep young people safe is what would be great to see these for-profit companies cleaning it up.
4: પ્રોફેસર મોડેસ્કી અને તેમની ટીમ યુનિવર્સિટી તેમજ કિડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓસ્ટ્રેલિયા માટે છેલ્લા 14 વર્ષથી કિશોરો પર સોશિયલ મીડિયાની અસરોનો અભ્યાસ કરી રહ્યા છે. આ સંશોધનો માટે તેમણે હજારો કિશોરોના સ્માર્ટફોન ડેટાનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 9 વર્ષથી તેઓ માતા પિતા સાથે પણ સીધા સંપર્કમાં છે. તેઓ માને છે કે આ વિષયમાં માતા પિતા અને બાળકો વચ્ચે ખુલ્લી વાતચીત થવી અત્યંત જરૂરી છે, કારણ કે પ્રતિબંધને લીધે ક્યારેક બાળકો મુશ્કેલીઓ છુપાવી શકે છે.
9: One thing I talk a lot about is communication, because it's extremely difficult to know what a young person is engaging in online. We want them to feel safe speaking to a trusted adult in some capacity. If they are encountering problematic material, you know, that's another concern associated with the ban, right? That might be less likely, but keeping those lines of communication open is really critical.
4: France, Denmark અને યુનાઇટેડ કિંગડમ સહિત વિશ્વના ઘણા દેશો ઓસ્ટ્રેલિયાના પગલે ચાલવાની શક્યતાઓ પર સક્રિયપણે ચર્ચા કરી રહ્યા છે. જો કે પ્રોફેસર મોડેસ્કી સ્પષ્ટ કરે છે કે ઓસ્ટ્રેલિયાના આ પ્રયોગના કોઈ પણ ચોક્કસ તારણો હજી સુધી સામે આવ્યા નથી. તેઓ ઉમેરે છે કે સચોટ ડેટા વિના વૈશ્વિક સ્તરે આ પ્રકારના કાયદાઓ લાગુ કરવાની ઉતાવળ યોગ્ય નથી, કારણ કે નીતિઓનું મૂલ્યાંકન માત્ર લોકોના વ્યક્તિગત અનુભવો કે વાતોને આધારે ન જ થઈ શકે.
9: There's such an eagerness to hop on board now when actually there's no result yet, right? I mean, we have anecdotal evidence from kids saying one thing, we have anecdotal suggestions from the government saying another, and I don't want to discount either of those, but that's not how we evaluate policy, right? So, and I just want to reiterate that no one's saying don't do anything. I don't think anyone is saying that. And no one is saying this isn't a concern. And somehow I feel like that has been lost in the zeitgeist. I hear from a lot of parents, well, they need to do something and something's better than nothing, right? And I can appreciate that. That's probably the most common thing I hear.
4: બીજી તરફ વાલી કેટ ગોમથ અન્ય દેશોને સલાહ આપતા જણાવે છે કે આ પ્રતિબંધથી બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેશે તેવું જરૂરી નથી, પરંતુ તેનાથી દેશમાં આ વિષય પર ચર્ચા જરૂર શરૂ થશે. તેમના મતે આ પ્રતિબંધ બાળકોને વિચારવા માટે એક આધાર પૂરો પાડે છે, જો કે તેઓ સ્પષ્ટપણે માને છે કે બાળકોના ઉછેરની મુખ્ય જવાબદારી માતા પિતાની પોતાની જ રહે છે.
10: I'm still of the opinion that parents have to parent and that the government can't do that for you.
4: એલિન લી દ્વારા રજૂ કરવામાં આવેલ આ અહેવાલ SBS ગુજરાતી પર આપે સાંભળ્યો અંજલી ગજ્જર પાસેથી.
3: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ Facebook પર.
11: SBS
1: એસબીએસના પુરસ્કૃત ડોક્યુમેન્ટરી શો ડેટલાઇન પર મેળવો વિશ્વના વિવિધ દેશ અને સંસ્કૃતિની માહિતી. ડેટલાઇન મંગળવારે રાત્રે 9:30 વાગે એસબીએસ પર અને તમારી અનુકૂળતાએ એસબીએસ ઓન ડિમાન્ડ પર. ઇનસાઇટ, વર્તમાન મુદ્દાઓથી માહિતગાર કરતો એસબીએસનો એવોર્ડ વિજેતા શો. જુઓ ઇનસાઇટ મંગળવારે રાત્રે 8:30 વાગે એસબીએસ અને એસબીએસ ઓન ડિમાન્ડ પર. એસબીએસ ચિલ પર મેળવો વિશ્વભરનું પ્રખ્યાત સંગીત. કામ કરતા અથવા નિરાતે સાંભળો એસબીએસ ચિલ એસબીએસ ઓડિયો એપ પર. એસબીએસ વર્લ્ડ ન્યૂઝ, તમને અસર કરતા ઓસ્ટ્રેલિયા અને વિશ્વના દેશોના તાજા સમાચાર અને માહિતી. જુઓ એસબીએસ વર્લ્ડ ન્યૂઝ દરરોજ સાંજે 6:30 વાગે એસબીએસ અને એસબીએસ ઓન ડિમાન્ડ પર.
11: SBS Audio.
1: તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા
12: SBS Chill. SBS Pop Asia.
13: Non-stop Asian Pop.
14: Can you describe that feeling for people who haven't experienced it?
15: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
16: Far from the partisan politics.
1: સાથે વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
17: sbs.com.au/audio.
2: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો, હું છું આપની સંચાલિકા મીરાની મહેતા. મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે કાર્યક્રમની રૂપરેખા મેળવી લેવાનો. જે મિત્રો હાલમાં જ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે તેમને જણાવી દઉં કે કાર્યક્રમના પ્રથમ ભાગમાં આપણે મેળવ્યા ઓસ્ટ્રેલિયાના સમાચાર અને ત્યારબાદ આપણે માહિતી મેળવી ઓસ્ટ્રેલિયામાં જે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે અંગેની. હવે આપણે મેળવીશું ભારતના સમાચાર અને ત્યારબાદ કેનબરામાં ઓસ્ટ્રેલિયાનો સૌથી અનોખો કહી શકાય તેવો ખજાનો આવેલો છે. 1,25,000 જેટલી બરણીઓમાં માટીના સેમ્પલ રાખવામાં આવ્યા છે અને તેમાં પણ હજુ 20% જેટલું રહસ્ય અકબંધ છે. આ અંગે આપણને વિસ્તૃતથી માહિતી આપશે સુષેણભાઈ દેસાઈ. આ ઉપરાંત મિત્રો, સિડની નજીક આવેલા એક ખેતરમાં શિપિંગ કન્ટેનરની નીચે જમીનમાં નકલી તળિયું બનાવીને છુપાવેલા ગુપ્ત ભોયરામાંથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. તે અંગે પણ આપણને માહિતી આપશે સુષેણભાઈ દેસાઈ. મિત્રો, કાર્યક્રમમાં તમારે કોઈ સંદેશાઓ અમને મોકલવા હોય તો તમે મને SMS કરીને તમારો સંદેશો મોકલાવી શકો છો. અમારો નંબર છે 0439-799-767. આવો મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે ભારતના સમાચાર પ્રાપ્ત કરવાનો. આજે ભારતના સમાચાર આપી રહ્યા છે અમારા વિશેષ સંવાદદાતા હિરેનભાઈ મહેતા.
18: નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 23 જૂન મંગળવાર રાત સુધીના ભારતના સમાચાર. મહિનાની શરૂઆતમાં દિલ્હી, તો આ સોમવારે ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ. શહેર બે જુદા જુદા, પરંતુ દુર્ઘટનાના કારણ એક સમાન. ભારોભાર નિષ્કાળજી અને કોઈ પણ પ્રકારના ઉત્તરદાયિત્વનો અભાવ. પરિણામ કહો તો એ કે ફાયર સેફ્ટીને લગતા કોઈ પણ લાયસન્સ વગર ચાલતા લખનૌના એક કોચિંગ સેન્ટરમાં આગ લાગતા ત્યાં ભણી રહેલા 15 યુવાનોના કમોત. આમ તો આ મકાન રેસિડેન્શિયલ હતું, એટલે કે ફ્લેટ કે એપાર્ટમેન્ટ જેવા બિલ્ડિંગના માળખામાં એક એનિમેશનના ક્લાસ ચલાવવામાં આવતા હતા. મકાન પાસે આવી કોઈ કમર્શિયલ એક્ટિવિટી ચલાવવાની મંજૂરી નહોતી. મકાનમાં પ્રવેશવા અને બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. વળી લખનૌના એક અતિ ગીચ વિસ્તારમાં મકાન હતું અને સોમવારે એના નીચેના માળે શોર્ટ સર્કિટ કે બીજા કોઈ કારણે એરકન્ડિશનરમાં ધડાકા સાથે આગ લાગી હતી અને ગણતરીની ક્ષણોમાં 3 માળના આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી. એનિમેશન ક્લાસમાં એક સમયે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ આગથી બચવા ઉપરના માળેથી ઝંપલાવા સિવાય કોઈ પર્યાય નહોતો. જોકે ત્યાં સુધીમાં આગ આજુબાજુ અને મકાનને અડીને આવેલા ઔદ્યોગિક ગાળાઓમાં પણ પ્રસરી ગઈ હતી. અગ્નિશામક દળના જવાનોએ ભારે જહેમતથી મકાનમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 15 યુવકો જાન ગુમાવી ચૂક્યા હતા. આ મૃતકો 20-24 વર્ષની વય જૂથના હતા. બીજા 4 વિદ્યાર્થીને પણ ગંભીર ઇજા પહોંચી છે. મકાનમાં એક વેટ ક્લિનિક હતું અને એમાં સારવાર માટે દાખલ કરાયેલા 5 પશુ પણ આગનો ભોગ બન્યા હતા. અગ્નિશામક દળના એક અધિકારીએ કહ્યું હતું કે કોચિંગ ક્લાસ પાસે ફાયર ડિપાર્ટમેન્ટનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહોતું અને મૂળ તો આ મકાનમાં કોચિંગ ક્લાસને મંજૂરી આપી શકાય એમ જ નહોતું. એનો અર્થ એ કે કોચિંગ ક્લાસ ગેરકાયદે ચાલતા હતા. ઉત્તર પ્રદેશ સરકારે તમામ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. જોવાની વાત તો એ છે કે આ મકાનને 10 વર્ષ અગાઉ જ ગેરકાયદે જાહેર કરી એમાંના અનધિકૃત બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ અકળ કારણસર 2 જ મહિનામાં નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી અને એ પછી આ મકાનનું ઇન્સ્પેક્શન સુદ્ધા કરવામાં આવ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે આ મહિનાની 3 તારીખે દિલ્હીમાં આ જ રીતે ફાયર વિભાગની પરવાનગી વગર ચાલતી એક હોટલમાં આગ લાગતા 21 જણ મૃત્યુ પામ્યા હતા. એ મૃતકોમાં કેટલાક વિદેશી નાગરિક હતા, તો દિલ્હીની હોસ્પિટલમાં દાખલ એવા પોતાના એક સંબંધીને મળવા આવેલા એક જ કુટુંબના 8 સભ્યો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. શ્રોતા મિત્રોને યાદ હશે કે 2-1 વર્ષ પહેલા રાજકોટમાં એક ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 9 બાળકો સહિત 32 લોકો મૃત્યુ પામ્યા હતા. સમાચાર બુલેટિનમાં આગની ઓર એક ઘટનાની વાત છે. મોટી સંખ્યામાં ભારતીય કર્મચારી ધરાવતા કતારના એક ગેસ પ્લાન્ટમાં રવિવારે મધરાત બાદ આગ ફાટી નીકળતા કુલ 13 જણ મૃત્યુ પામ્યા હતા. કતારી સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં 12 ભારતીયોનો સમાવેશ હતો. આગની આ ઘટના માટે અગાઉ અમુક લોકોએ ઈરાનના મિસાઇલ હુમલા તરફ આંગળી ચીંધી હતી, જોકે કતારના એક સરકારી અધિકારીએ આવી શક્યતાને સ્પષ્ટ નકારી કાઢતા કહ્યું હતું કે આ ઘટના સંપૂર્ણપણે આકસ્મિક હતી. કતારના બારઝાન ગેસ પ્લાન્ટમાં રવિવારે ફાટી નીકળેલી આગમાં 13 જણના મૃત્યુ થવા ઉપરાંત બીજા 66 કર્મચારી દાઝી ગયા છે. એમાં પણ કેટલાક ભારતીય નાગરિક હોવાની શક્યતા છે. કતાર સ્થિત ભારતીય રાજદૂતાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓની મદદથી દાઝી ગયેલા કર્મચારીઓની નાગરિકતા જાણવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એ જ રીતે મૃતકોની ઓળખવિધિ પૂર્ણ થયા પછી એમના મૃતદેહ શક્ય એટલા વહેલા ભારત મોકલવાની તૈયારી ચાલી રહી છે. દરમિયાન કતારના આમિર શેખ તમીમ બિન હમદ થાનીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી 12 ભારતીય કર્મચારીઓના મૃત્યુ બદલ શોક પ્રગટ કર્યો હતો. પશ્ચિમ એશિયાને લગતા ઓર એક સમાચાર એ છે કે અમેરિકાએ ઈરાનને એનું ક્રૂડ ઓઇલ વેચવા પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી હળવો કરતા ઈરાન હવે ભારત સહિતના દેશોને ખનીજ તેલ વેચવા ઉત્સુક છે. અમેરિકાએ ઈરાન સાથેના વ્યાપારી પ્રતિબંધ 60 દિવસ માટે હળવા કર્યા છે. એનો લાભ લઈ ઈરાન આ ગાળામાં ક્રૂડનો વધારાનો જથ્થો વેચવા ધારે છે. અત્યારે અમેરિકી પ્રતિબંધ છતાં ચીન ઈરાન પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ખરીદે છે. કહેવાય છે કે ઈરાને એની પાસેનું આશરે 7 કરોડ બેરલ જેટલું ક્રૂડ જુદા જુદા ઓઇલ ટેન્કરમાં સંગ્રહ કર્યું છે. હવે ઈરાની સરકાર હસ્તકની નેશનલ ઈરાનિયન ઓઇલ કંપનીના અધિકારીઓએ ભારત, જાપાન તથા દક્ષિણ કોરિયાનો સંપર્ક સાધી આ ઓઇલ વેચવા દાણો દાબી જોયો છે. અલબત્ત ભારતે હજી સકારાત્મક પ્રતિસાદ આપ્યો નથી. ભારત અત્યારે રશિયા પાસેથી જ વધુ તેલ ખરીદી રહ્યું છે. અલબત્ત અમેરિકાના કથિત દબાણને પગલે ભારતે છેલ્લા 2 મહિનાથી વેનેઝુએલા પાસેથી પણ ક્રૂડ ખરીદવાનું ફરી શરૂ કર્યું છે. બુલેટિનમાં હવે વાત રાષ્ટ્રીય રાજકારણની. પાછલા 2 મહિનામાં આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે પ્રણીત શિવસેનાના સંસદીય જૂથમાં ભંગાણ પડ્યા પછી હવે દિલ્હીના રાજકીય માહોલમાં ચર્ચા છે મોદીના પ્રધાનમંડળમાં ફેરફારની. નરેન્દ્ર મોદી હમણાં જ વડાપ્રધાન તરીકે એમની 3જી મુદતના 2 વર્ષ પૂર્ણ કર્યા છે અને શક્યતા એવી છે કે સંસદનું ચોમાસું અધિવેશન શરૂ થાય એ અગાઉ મોદી અમુક પ્રધાનોને પડતા મૂકી એમના સ્થાને નવી નિમણૂક કરશે.

જોવાનું એ છે કે એમના સ્થાને મોદી ભાજપમાંથી જ કોઈને પસંદ કરે છે કે પછી આમ આદમી પાર્ટી, તૃણમૂળ કોંગ્રેસ કે શિવસેનામાંથી ભાજપ તરફ આવેલા સાંસદોને મોકો મળે છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 7 સભ્યો 2 મહિના અગાઉ ભાજપમાં જોડાયા હતા. એમાંથી રાઘવ ચડ્ડાને પ્રધાનમંડળમાં સ્થાન મળે એવી ચર્ચા વ્યક્ત થઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ છોડી આવેલા 20 તથા ઉદ્ધવ ઠાકરેની શિવસેના છોડનારા 6 લોકસભા સભ્યોમાંથી મોદી 2 કે 3 નેતાને પ્રધાનમંડળમાં લે એવી પણ શક્યતા છે. દરમિયાન પશ્ચિમ બંગાળના જે 68 વિધાનસભ્યોએ તૃણમૂલ કોંગ્રેસમાંથી છૂટા થઈ ધારાસભામાં અલગ જૂથ બનાવ્યું છે. એમણે મમતા બેનર્જીની પક્ષ પ્રમુખ તરીકેના હોદ્દા પરથી હકાલપટ્ટી કરી છે. તૃણમૂલના બળવાખોર વિધાનસભ્યોની બેઠકમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે મમતા બેનર્જી પક્ષના સલાહકાર તરીકે સેવા આપી શકે છે. આ જૂથને બંગાળ વિધાનસભામાં વિપક્ષી સંગઠન તરીકે માન્યતા મળી ગઈ છે. બાગી વિધાનસભ્યોની બેઠકમાં મમતાના સ્થાને નવા પક્ષ પ્રમુખ ઉપરાંત 10 સભ્યોની કારોબારી સમિતિ પણ ચૂંટવામાં આવી છે.

0: મિત્રો, આ પૃથ્વી પર કેટલું બધું રહસ્ય હજી છુપાયેલું છે ને. કેનબરામાં ઓસ્ટ્રેલિયાનો સૌથી અનોખો કહી શકાય તેવો ખજાનો આવેલો છે. 1,25,000 બરણીઓમાં રાખવામાં આવેલા માટીના સેમ્પલમાં હજુ તો 20% રહસ્ય અકબંધ છે. વિચાર કરો કે આપણને એક સરખી દેખાતી માટીના 1,25,000 જેટલા સેમ્પલ ભેગા કરવામાં આવ્યા છે. આવો, આ અંગે આપણને વધુ માહિતી આપી રહ્યા છે સુષેણભાઈ દેસાઈ. કંઈક નવું જાણીએ.
1: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
2: મિત્રો, ગુજરાતીમાં કહેવત છે કે સંગર્યો સાપ પણ કામનો, પણ આજે વાત આપણે સાપની નહીં પણ માટીની કરવાની છે. આપણે મુલાકાત લેવાના છીએ કેનબેરાના બ્લેક માઉન્ટેન કેમ્પસમાં આવેલા એક અનોખા અને ઐતિહાસિક ખજાનાની. અને આ ખજાનો છે CSIRO નો, ઓસ્ટ્રેલિયન નેશનલ સોઇલ આર્કાઇવ. આ કોઈ સામાન્ય જગ્યા નથી. અહીં માટીના 1,00,000થી વધુ નમૂનાઓ સચવાયેલા છે, જે સમગ્ર ઓસ્ટ્રેલિયાના 30,000થી વધુ અલગ અલગ સ્થળેથી એકત્રિત કરવામાં આવ્યા છે. અને તેમાંના કેટલાક નમૂના તો તમને આશ્ચર્ય થશે પણ લગભગ 100 વર્ષ જૂના, એટલે કે લગભગ 1926ના સમયના છે. તો જાણીએ આ માટીની વાત નિષ્ણાતોના મતે. આ એપિસોડમાં આપણે વાત કરીશું 2 નિષ્ણાતો સાથે. સૌપ્રથમ મુલાકાત લઈશું આ આર્કાઇવના મેનેજર જોર્જિયા રીડ સાથે, જે આપણને આ આર્કાઇવ કેવી રીતે સાચવવામાં આવે છે તે વિશે માહિતી આપશે. અને ત્યારબાદ લઈશું મુલાકાત CSIRO ના સિનિયર વૈજ્ઞાનિક ડૉક્ટર બેન મેકડોનાલ્ડ સાથે, જે આપણને સમજાવશે કે આ સદીઓ જૂની માટી પર કેવું સંશોધન કરવામાં આવે છે. તો ચાલો ઉપડીએ ઓસ્ટ્રેલિયાની માટીમાં છુપાયેલા આ રોમાંચક ઇતિહાસ અને તેનાથી આપણા ફળદ્રુપ ભવિષ્ય તરફ. ઓસ્ટ્રેલિયાના નેશનલ સોઇલ આર્કાઇવમાં 1924થી લઈને આજ સુધીના 1,00,000થી વધુ માટીના નમૂના સાચવવામાં આવ્યા છે. આ આર્કાઇવના મેનેજર જોર્જિયા રીડે જણાવ્યું કે તેઓ આખા દેશમાંથી એકત્રિત થયેલા આટલા જૂના અને નાજુક નમૂનાઓને કેવી રીતે સાચવે છે, જેમાંથી કેટલાક તો વર્ષો સુધરી માત્ર એક જૂના શેડમાં જ પડ્યા હતા.
3: We have over 100,000 samples, and they're from 30,000 sites all across Australia. So these samples were collected for the purpose of research projects. And I suppose we came to become a collection because in 2003, CSIRO amalgamated all of its different little soil collections. So these were originally stored in sheds or in researchers' offices for many, many years. And when 2003 came, all of these soil samples were sent to Canberra. And that's when the Soil Archive was originally established. Now in 2015, the Soil Archive was moved

0: to a refurbished facility where it remains today, and our facility is fully equipped with an electronic compactus and dust extractors. So when soil samples arrive at the archive, we have to do a lot of data curation. So yeah, I suppose the job is broken down into loans of archive samples, submissions, and data curation.
1: અત્યારે આર્કાઇવમાં 1920 થી 1960ના દાયકાના 20,000 જેટલા એવા ઐતિહાસિક નમૂના છે જેની હજુ ઓળખ થઈ શકી નથી. મેનેજર જોર્જિયા રીડ સમજાવે છે કે જૂના નકશાઓ અને કાગળોનો ઉપયોગ કરીને એક જાસૂસની જેમ આ ઐતિહાસિક નમૂનાઓની ઓળખ કરવાનું કામ તેઓ કરી રહ્યા છે.
0: It feels like everything's coming together. It's very exciting. So the samples you were referring to, the 15,000 to 20,000 ones from the 1920s to 1960s. So we call them the pink card collection because we have pink data cards that refer to these soil samples. So a major limitation for us archiving these samples has been transcribing that data, geolocating the samples, and back in obviously the 1920s they didn't have a GPS coordinate for us, so that's a little bit of detective work there. And to do that I've been using the descriptions from the site cards and trying to find historic maps from say Trove or the National Library. And I'm taking those maps and overlaying them on the landscape now to create a boundary of where the sample was collected from. So yeah, there's a lot of work, detective work and research involved, and it does take a long time to get these historic samples archived.
1: આ માટીના નમૂનાઓ મર્યાદિત છે અને તેમનો નાશ ન થાય તે જોવું પણ જરૂરી છે. જોર્જિયા રીડ જણાવે છે કે સમગ્ર દેશની અન્ય લેબોરેટરીના સંશોધકો પણ આ નમૂનાઓ માંગી શકે છે અને CSIRO આખા દેશમાં આને લગતો મહત્વપૂર્ણ ડેટા પણ શેર કરે છે, પરંતુ આ કેવી રીતે કરવામાં આવે છે તે જોર્જિયા વિગતે સમજાવે છે.
0: There's been researchers all across Australia, even people, you know, undertaking their thesis. So they request to loan an archive sample. They send a request through and it gets approved by an archive committee, which is made up of a few different soil scientists. And the reason for that is because we've got such a finite resource. We need to be careful with how many grams we're sending out for loans, because often soil analysis can be destructive. So once the loan is approved, we do the subsampling here at the archive and then send away the soil sample to that researcher. Now, as part of the conditions of using our samples, data generated from reanalysis of that soil sample gets sent back to our archive and then put back into our publicly available database. So that means that with every reuse of that soil sample, the data is continually being enriched, creating a really important resource for all of soil science.
1: તો શ્રોતાઓ, જોર્જિયા રીડ જે રીતે ઓસ્ટ્રેલિયાની માટીનો આ ઐતિહાસિક ખજાનો સાચવી રહ્યા છે તે વાત ખરેખર રોમાંચક છે. પરંતુ આ સદીઓ જૂની માટી આપણા ભવિષ્ય માટે શું કામની? ચાલો સમજીએ CSIRO-ના સોઇલ એન્ડ લેન્ડસ્કેપ ગ્રુપના લીડર ડૉક્ટર બેન મેકડોનાલ્ડ પાસેથી. ડૉક્ટર બેન મેકડોનાલ્ડ સૌ પ્રથમ તો એ સમજાવે છે કે ધૂળ અને માટી વચ્ચે ફરક શું. તેઓ જણાવે છે કે ધૂળ નિર્જીવ છે, જ્યારે માટી એક જીવંત વસ્તુ છે. તે છોડ અને પ્રાણીઓને જીવન આપે છે અને આપણી આબોહવાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
2: It's basically, you know, a term we is used to describe non-living powder or what is referred to as a soil, but it's not really soil. Dirt is just is a non-functioning powder, whereas soil is a material which is containing life and a lot of function. One is, you know, it's completely different to dirt. Dirt is essentially, you know, a life, it's lifeless, whereas soil is teeming with life and generating function for plants and essentially animals in the earth.
1: હાલમાં વિશ્વભરમાં ખાતરની અછતના સમાચાર આપણે જાણીએ છીએ. તો આ 100 વર્ષ જૂની માટી આપણને આ અંગે કેવી રીતે મદદ કરશે તે સમજાવતા ડોક્ટર બેને જણાવ્યું કે ભૂતકાળની માટી સાથે સરખામણી કરીને આપણે જાણી શકીએ છીએ કે જમીનની ફળદ્રુપતા ઘટી છે કે નહીં. આ માટે તેમણે સ્ટાર ટ્રેક જેવી લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે સેકન્ડોમાં જ માટીનું વિશ્લેષણ કરી આપે છે.
2: The utility of having archived soils enables us to look at what the state and trend of those soils were in the past, and from that we can assess how they've changed through time. So we can see if they've declined in their function or their fertility. So if you think of, Star Trek, where they use an instrument to determine what's in a substance, something similar has been developed for soils called near-infrared spectroscopy. And what's been done is we've used our soil archive to build a calibration library, which has then allowed this near-infrared spectrometers to be used to determine things such as soil carbon. Basically, it's made it much more efficient and much more usable by lots of people.
1: આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે ઓસ્ટ્રેલિયાનું રણ તો એકદમ વેરાન છે, પરંતુ ડોક્ટર બેનની દ્રષ્ટિએ જોઈએ તો એ વેરાન પણ બહુ ઓછા વરસાદને લીધે એક અદ્ભુત અને જીવંત ઇકોસિસ્ટમ ધરાવે છે.
2: The outback is a unique environment with its own ecosystem, lots of different functions. If you look at what's there in terms of the amount of water, which is the amount of rainfall that happens, and the life forms in the which exist in the desert, it's not a barren wasteland, but it's a thriving ecosystem which is utilizing everything which is available to it. We are prejudiced when we look at different environments because we look at them in terms of the net primary productivity. Desert environments is equally as amazing in terms of the utility that the plants and the animals can get from such a, water limited environment.
1: માનવીય પ્રવૃત્તિઓથી માટીને કેટલું નુકસાન પહોંચ્યું છે તે અંગે ડોક્ટર બેન જણાવે છે કે આર્કાઇવમાં 1926ના સમયના જે નમૂના છે તે પ્લાસ્ટિક અને પરમાણુ પરીક્ષણ પહેલાના સમયના છે. આમ આ જૂના નમૂના આપણને બતાવે છે કે સમય જતા માટીમાં કેટલું પ્રદૂષણ વધ્યું છે.
2: So the oldest sample within the soil archive is from 1926, and there's samples all the way through until today. These early samples give us an ability to look at how humans have modified the environment. So if you think in 1926, the use of plastics was fairly limited, weapons testing hadn't occurred. So we can look at these samples to understand how things have changed through time. So these early samples, we can come and collect a sample from today and see if what sort of contaminants are there and get an understanding of that sort of change. So, the archive provides that snapshot in time where we can compare the modern condition to something which is less disturbed by human activity.
1: SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી. SBS ગુજરાતી

0: એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના પ્રશ્નોને વાચા આપતા સમાચાર અને અન્ય કાર્યક્રમ જુઓ NITV ચેનલ 34 પર તથા SBS ઓન ડિમાન્ડ પર. SBS ફૂડ પર 7,000 થી પણ વધારે સ્વાદિષ્ટ વાનગીઓની રેસીપી ઉપલબ્ધ છે. રાંધવાની રીત સાથે વિડીયો અને વિવિધ વાનગીઓ વિશે ઘણું બધું. sbs.com.au/food ની મુલાકાત લો.
1: SBS South Asian brings you closer to South Asia. News in 10 languages, the SBS Spice podcast, and the hottest tracks on SBS South Asian radio. There is so much to explore. Check it out now on the SBS audio app or website.
0: SBS World News. તમને અસર કરતા ઓસ્ટ્રેલિયા અને વિશ્વના દેશોના તાજા સમાચાર અને માહિતી જુઓ. SBS World News દરરોજ સાંજે 6:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર.
2: શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર. sbs.com.au/gujarati તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati ની મુલાકાત લો.
3: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે ભારતના રમતગમત અને અન્ય સમાચાર પ્રાપ્ત કરવાનું. રજૂ કરું છું ભારતના રમતગમત અને અન્ય સમાચાર.
4: બ્રેક પછી સમાચાર બુલેટિન આગળ વધારીએ અને વાત કરીએ એવા માણસની જેનું નામ હવે સત્ય નાડેલા, સુંદર પીચાઈ, નિકેશ અરોરા કે સંજય મહેરોત્રા સાથે લેવામાં આવશે. મૂળ ભારતીય એવા આ બિઝનેસ અગ્રણીઓ અત્યારે કોઈને કોઈ ગ્લોબલ કહી શકાય એવી કંપની કે વેન્ચરના ચેરમેન અથવા તો સીઈઓ તરીકે બિરાજે છે. અને અત્યારે આપણે જેની વાત કરવાના છીએ એ હવે વિશ્વની સૌથી લોકપ્રિય એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના ગ્લોબલ સીઈઓ બન્યા છે. એ છે મુંબઈના મૂળ ગુજરાતી કૃણાલ શાહ. ક્રેડ નામના ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ રિવોર્ડ પ્લેટફોર્મના સ્થાપક એવા કૃણાલ શાહની અમેરિકા સ્થિત મેટા ગ્રુપે વોટ્સએપના ગ્લોબલ હેડ અને સીઈઓ તરીકે પસંદગી કરી છે. વોટ્સએપના સૌથી વધુ એટલે કે આશરે 60 કરોડ વપરાશકારો ભારતમાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા એપ્સની પેરેન્ટ કંપની મેટાએ સોમવારે કૃણાલ શાહની નિમણૂકની જાહેરાત કરી હતી. કૃણાલ શાહ દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા ગણાતી IIT કે IIM ના ગ્રેજ્યુએટ નથી. એમનું તો ભણતર પણ ફિલોસોફી જેવા વિષયમાં છે. મુંબઈની એક જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધા પછી MBA નો અભ્યાસ પૂરો કરવાને બદલે કૃણાલે ફ્રીચાર્જ નામનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. 5 વર્ષમાં સ્નેપડીલ નામની કંપનીએ 2800 કરોડ રૂપિયામાં ફ્રીચાર્જ ખરીદી લીધું હતું. એ પછી કૃણાલે ક્રેડની સ્થાપના કરી. 47 વર્ષના કૃણાલ શાહ અત્યારે 200 જેટલા સ્ટાર્ટઅપમાં રોકાણ ધરાવે છે. મેટા ગ્રુપ હવે વોટ્સએપ પે સહિતની સર્વિસનો વ્યાપ વધારવા માંગે છે, જેમાં કંપનીને કૃણાલ શાહનો નવીનતમ અભિગમ કામ આવી શકે છે. હવે વાત ક્રિકેટની. ફક્ત 11 બોલમાં 50 રન જોડી નાખી કોઈ પણ એ લિસ્ટ મેચમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ કરનારા વૈભવ સૂર્યવંશીને આખરે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરવાનો મોકો મળી શકે છે. આ શુક્ર અને રવિવારે ભારત આયર્લેન્ડ સામે 2 T20 મેચ રમવાનું છે, તો એ પછી ભારત 1 થી 7 જુલાઈ વચ્ચે ઇંગ્લેન્ડ સામે 3 T20 મેચ રમવાનું છે અને પ્રવાસ માટેની ટીમમાં વૈભવનો સમાવેશ થયો છે. આયર્લેન્ડ અથવા તો ઇંગ્લેન્ડ સામે વૈભવ ફાઇનલ 11માં પસંદગી પામે તો એ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનારો સૌથી યુવા વયનો ખેલાડી બનશે. અત્યારે રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. હમણાં શ્રીલંકા એ સામેની મેચમાં વૈભવે 5 6 અને 5 ચોક્કાની મદદથી ફક્ત 11 બોલમાં 1/2 સદી પૂરી કરી હતી અને ફાસ્ટેસ્ટ 50નો રેકોર્ડ નોંધાવ્યો હતો. એ મેચમાં 29 બોલમાં 94 રન બનાવી વૈભવ આઉટ થયો હતો, જોકે એની ઝંઝાવાતી બેટિંગે ભારતીય ટીમનો વિજય નિશ્ચિત કરી નાખ્યો હતો. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ભારતની T20 ટીમમાં વૈભવને ઓપનિંગમાં અભિષેક શર્મા જેવા બીજા હિટરનો સાથ મળશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેના T20 મુકાબલા પૂરા થયા પછી ભારત ઇંગ્લેન્ડ સામે 5 વન ડે મેચની શ્રેણી રમવાનું છે. એ સિરીઝ માટેની ભારતીય ટીમની હમણાં જાહેરાત કરવામાં આવી. ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી ગુમાવનાર વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થયો છે. જોકે એનો આખરી નિર્ણય કોહલીની ફિટનેસ ટેસ્ટ પછી લેવામાં આવશે. કોહલીની જેમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમમાં પાછા ફર્યા છે. બુમરાહ તો ત્રણ વર્ષ પછી પહેલીવાર વનડે મેચ રમવાનો છે. અફઘાનિસ્તાન સામે હમણાંની મેચમાં સેન્ચુરી ફટકારનારા ઓપનર યશસ્વી જયસ્વાલની આશ્ચર્યકારક રીતે ટીમમાંથી બાદબાકી થઈ છે. આમ તો છેલ્લી છ વનડેમાં જયસ્વાલે 2 સેન્ચુરી નોંધાવી છે અને ટીમમાં એનું સ્થાન નિશ્ચિત મનાતું હતું. જયસ્વાલની જેમ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. 15 સભ્યોની ટીમમાં જસપ્રીત બુમરાહને સાથ આપવા માટે ભારત પાસે અર્શદીપસિંગ, પ્રસિદ્ધ કૃષ્ણ અને હર્ષિત રાણા ઉપરાંત નવોદિત ફાસ્ટ બોલર ગુરનૂર પ્રાર જેવા વિકલ્પ રહેશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ વગેરેનો સમાવેશ છે. અને છેલ્લે મહિલા T20 વર્લ્ડ કપના વાવડ પણ લઈ લઈએ. પોતાના ગ્રુપ તબક્કાની પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની મેચ જીત્યા પછી ભારતીય મહિલા સંઘનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. ટીમની અત્યારની ઇનફોર્મ બેટર સ્મૃતિ મંધાના સસ્તામાં આઉટ થઈ ગયા પછી ભારત થોડા સમયે વિકેટ ગુમાવતું રહ્યું હતું. 20 ઓવરમાં 159 રનના ટાર્ગેટ સાથે રમવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમે 25 રનના 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મિડલ ઓર્ડર બેટર મેરિઝન કેપે 45 બોલમાં 81 રન જોડી આખી બાજી પલટી નાખી. ભારત વતી સ્પિનર શ્રીચરણીએ 4 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ લીધી હતી. ભારત હવે ગુરુવારે બાંગ્લાદેશ સામે રમશે, જોકે લીગ તબક્કાનો સૌથી મહત્વનો મુકાબલો રવિવારે થશે, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયન મહિલાઓ સામસામે ટકરાશે. અત્યારે ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા ટોચ પર છે, જ્યારે ભારત છે બીજા સ્થાને. તો ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ 6-6 પોઈન્ટ સાથે ટોચના 2 સ્થાને છે. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.

મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે સરસ મજાના ગીતને માણવાનું. ગીત છે મારી વેણી ઈશાની દવેના સ્વરમાં.

ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ નવા માઇગ્રન્ટ્સ માટે હાઉસિંગ, સ્વાસ્થ્ય અને રોજગારને લગતી માહિતી પૂરી પાડે છે. sbs.com.au/australiaexplained મુલાકાત લો. સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા લોકો માટે સાયકલિંગ, મોટર સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ અને ઘણું બધું માત્ર SBS સ્પોર્ટ પર. sbs.com.au/sportની મુલાકાત લો. SBS South Asian plays

0: SBS South Asian. Your news from here and hits from home.
1: SBS Kickoff.
2: A new music station celebrating football anthems from around the world.
1: It's
2: time for
1: Africa. It's live now
2: on DAB Radio, the SBS audio app,
1: online and SBS On Demand.
3: આજ જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
4: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. મિત્રો, હજુ એક સમાજ અહેવાલ આપણે મેળવી લઈએ. સિડની નજીક એક ખેતરમાંથી જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે તે અંગે આપણને માહિતી આપી રહ્યા છે સુષણભાઈ દેસાઈ.
5: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
6: હાલમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા કોકેઇનના જથ્થા પકડાયા અંગેના સમાચારે ચકચાર મચાવી છે. જો કે આ જ તપાસમાં જપ્ત થયેલા અન્ય ડ્રગ્સને ધ્યાનમાં રાખીએ તો કુલ ગેરકાયદેસર ડ્રગનો જથ્થો 3 ટનની સીમાને પણ વટાવી ગયો છે. વિગતો જાણીએ આ અહેવાલમાં. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો કોકેનનો જથ્થો પકડાયો છે, જેમાં પોલીસે ઓપરેશન મિંજિયાંગ હેઠળ 2.7 ટન જેટલું કોકેન જપ્ત કર્યું. આ મોટી કાર્યવાહી ક્વિન્સલેન્ડ જોઈન્ટ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ટાસ્કફોર્સ દ્વારા ચલાવવામાં આવી રહેલી એક તપાસનો મુખ્ય ભાગ હતો. આ અગાઉ પણ પોલીસે આ જ કેસમાં 178 કિલો કોકેઇન અને 142 કિલો મેથામ્ફેન્ટામાઇન પકડ્યું હતું. એટલે કુલ મળીને જથ્થો 3 ટન કરતાં પણ વધુ થઈ ગયો. શુક્રવારે 19 જૂન 2026ના રોજ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના તપાસકર્તાઓએ પશ્ચિમ સિડની નજીક આવેલા લંડન ડેરી વિસ્તારમાં એક ખેતર જેવી પ્રોપર્ટી પર દરોડા પાડ્યા. આ પ્રોપર્ટી પર પાછળના ભાગમાં 3 શિપિંગ કન્ટેનર રાખેલા હતા, જેના નકલી તળિયા નીચે જમીનમાં ભોંયરું બનાવીને છુપાવવામાં આવેલા પ્લાસ્ટિકના ડબ્બામાંથી 2.7 ટન કોકેન મળી આવ્યું. જો આ ડ્રગ ઓસ્ટ્રેલિયાના બજારમાં અને લોકો સુધી પહોંચ્યું હોત તો તેની કિંમત $816 મિલિયન હોત અને તેમાંથી લગભગ 30 લાખ જેટલા નાના પડીકા બનાવી શકાયા હોત. આ દરોડા દરમિયાન પ્લમ્પટન વિસ્તારના 21 વર્ષના અને લિવરપુલ વિસ્તારના 25 વર્ષના યુવાનને પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને પકડી લીધા. બંને યુવાનો પર વ્યાપારી માત્રામાં ગેરકાયદેસર ડ્રગ રાખવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે, જે ગુનામાં તેમને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. તેઓને શનિવારે 20 જૂન 2026ના રોજ ન્યૂ સાઉથ વેલ્સની લોકલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને જેલમાં મોકલી દેવાયા. હવે તેમને 13 ઓગસ્ટ 2026ના રોજ પેનરિથ લોકલ કોર્ટમાં હાજર કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે આ કોકેઇન નોર્થ ક્વિન્સલેન્ડના મિચ પોઈન્ટ નામના વિસ્તારના દરિયાકાંઠેથી ઓસ્ટ્રેલિયામાં ઘુસાડવામાં આવ્યું હતું અને સિડનીના એક સંગઠિત ગુનાહિત જૂથના ઇશારે તેને સિડની લાવવામાં આવ્યું. આ આખા ઓપરેશનની શરૂઆત મે 2026માં થઈ હતી, જ્યારે ક્વિન્સલેન્ડ પોલીસને મિચ પોઈન્ટ પાસે એક બળેલી ટ્રક વિશે જાણ થઈ અને ત્યાં બોટ રેમ્પ પાસેના પાણીમાંથી 40 કિલો કોકેઇન મળી આવ્યું. પોલીસે તપાસ કરી તો આ ટ્રક મેકે વિસ્તારના 41 વર્ષીય વ્યક્તિની હોવાની વાત સામે આવી, જેના પછી ઉત્તર અને દક્ષિણ પૂર્વ ક્વિન્સલેન્ડ તેમજ સિડનીમાં ઠેર ઠેર દરોડા પાડવાની શરૂઆત થઈ. આ ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કમાં ભાગ ભજવવા બદલ અગાઉ કુલ 6 લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના પર ડ્રગ રાખવાના અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા. આ ઉપરાંત પેટ્રી વિસ્તારના 32 વર્ષના એક પુરુષ 19 જૂન 2026ના રોજ વ્યાપારી માત્રામાં ડ્રગ રાખવાના પ્રયાસ કરવાના અને ગુનાના પૈસાની લેવડદેવડ કરવાના આરોપ નોંધવામાં આવ્યા, જેમાં પણ આજીવન કેદની સજા થઈ શકે છે. સાથે જ પેટ્રીની 32 વર્ષીય મહિલા પર પણ આ જ ગંભીર આરોપો લાગ્યા છે અને એવો દાવો છે કે તે એક એવા સેફ હાઉસમાં રહેતી હતી જ્યાં આ ડ્રગ સંતાડવામાં આવતું હતું. આ પુરુષ અને મહિલા બંનેને 31 જુલાઈ 2026ના રોજ બ્રિસ્બેન કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ સિવાય ન્યૂ સાઉથ વેલ્સના ગ્રીન વેલી વિસ્તારના એક 24 વર્ષીય યુવાનને 17 જૂને પકડીને 19 જૂને ક્વિન્સલેન્ડ લાવવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે તેણે 2 મહિનામાં જ મિચ પોઈન્ટ જઈને ડ્રગ્સ લેવામાં અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં મેકેના પહેલા વ્યક્તિને મદદ કરી હતી. આ યુવાનને હવે 18 સપ્ટેમ્બર 2026ના રોજ બ્રિસ્બેન કોર્ટમાં હાજર કરાશે આખા કૌભાંડમાં જે જહાજ મારફતે ડ્રગ લાવવાની આવ્યાનું શંકા છે તે એમવી વેલ્થ નામનું જહાજ હાલ સોલોમન આઇલેન્ડમાં ઓથોરિટી દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે. આટલું મોટું ઓપરેશન ક્વીન્સલેન્ડ જોઈન્ટ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ટાસ્ક ફોર્સ દ્વારા પાર પાડવામાં આવ્યું, જેમાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, ક્વીન્સલેન્ડ પોલીસ, ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ અને ટેક્સ ઓફિસ સહિતની ઘણી એજન્સીઓએ સાથે મળીને કામ કર્યું, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ હાઈવે પેટ્રોલ દ્વારા પણ તેમને ખાસ મદદ મળી. ફેડરલ પોલીસના કમાન્ડર સ્ટીફન જેએ આટલી મોટી સફળતા માટે તપાસકર્તા અને એજન્સીઓનો આભાર માન્યો અને ગુનેગારો પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકવાની કોઈપણ હદે જઈ શકે છે તે વાત કહી. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જહાજ મારફતે 3 ટન જેટલું ડ્રગ્સ લાવવાનું કાવતરું બતાવે છે કે આ ગુનાહિત ગેંગ કેટલી સંગઠિત છે. તેમણે ગુનેગારોને સીધી ચેતવણી આપી કે કાયદાકીય એજન્સીઓ તેમના આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે તૈયાર જ છે અને હજુ પણ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેની તપાસ ચાલુ છે. ક્વીન્સલેન્ડ પોલીસના ડિટેક્ટીવ ટ્રોય પોકાલુસે જણાવ્યું કે આ ઘટના સાબિત કરે છે કે પોલીસ કોઈપણ સ્તરના ગુનાહિત નેટવર્કને તોડી પાડવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે મેકે પોલીસ દ્વારા ડ્રગ મળવાની સામાન્ય શરૂઆતથી લઈને આટલા મોટા જટિલ ઓપરેશન સુધી પહોંચવામાં તમામ એજન્સીઓ સહકાર અને મહેનતની ખૂબ જ અગત્યની વાત હતી. મેકે પોલીસ દ્વારા ડ્રગ્સ મળવાની સામાન્ય શરૂઆતથી લઈને આટલા મોટા અને જટિલ ઓપરેશન સુધી પહોંચવામાં તમામ એજન્સીઓનો સહકાર અને મહેનત ખૂબ જ અગત્યની રહી છે. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના કમાન્ડર ટ્રોય સોકોલોફે પણ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ગુનાહિત જૂથોએ ચેતી જવું જોઈએ, કારણ કે તમામ એજન્સીઓ સાથે મળીને તેમના ઓપરેશન દ્વારા પકડી પાડવામાં અને કડક કાર્યવાહી કરવા માટે કામ કરી રહી છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષાણ દેસાઈ પાસેથી.
5: SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
4: અને હવે મિત્રો, કાર્યક્રમમાં સમય થયો છે આપના દ્વારા મોકલાયેલા સ્નેહસભર સંદેશાઓને વાંચ આપવાનો. હેમલતાબેન લખે છે કે હેપી ઇન્ટરનેશનલ યોગા ડે સુષણભાઈ અને ટીમ, પ્રોગ્રામ ખૂબ જ સરસ હતો, ગીતો પણ ખૂબ સારા હતા. બધી જ ઉંમર માટે યોગા ઉત્તમ છે, શારીરિક અને માનસિક બંને માટે યોગ સર્વોત્તમ છે. વધુમાં તેઓ લખે છે કે તેઓ 2010 યોગ કરે છે. હેમલતાબેન, આપે આટલો સરસ સંદેશો મોકલાયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ રેખાબેન જોશી લખે છે કે મીરાની બેનનો અવાજ સાંભળીને ખૂબ જ આનંદ થયો. રેખાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. વધુમાં તેઓ લખે છે કે ગીતો ખૂબ જ સારા હતા અને ખજાનાના સમાચાર પણ સારા હતા. SBSની ટીમને અભિનંદન અને જય શ્રી કૃષ્ણ. એમણે રેખાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમમાં તમે રજૂ કરાયેલા જો અહેવાલ ચૂકી ગયા હો તો તમે અમારા ફેસબુક પેજ અને વેબસાઇટની મુલાકાત લઈને મેળવી શકો છો. ફેસબુક અને વેબસાઇટનું એડ્રેસ નોંધી લેશો. ફેસબુકનું એડ્રેસ છે SBS ગુજરાતી અને વેબસાઇટનું એડ્રેસ છે sbs.com.au/ગુજરાતી. મિત્રો, તમારી પાસે કોઈ સ્ટોરી હોય અથવા તમારે કોઈ બાબત વિશે અમારી સાથે વાત કરવી હોય તો તમે મને ઈમેલ કરી શકો છો. મારું ઈમેલ એડ્રેસ છે mirani.mehta@sbs.com.au. આવો મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે સરસ મજાના ગીતને માણવાનું. ગીત છે મંડળા લીધા મોહિરાજ, ઉમેશ બારોટ અને ઈશાની દવેના સ્વરમાં.